أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهل أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا محمد واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم إنني أنا الله لا إله إلا أنا فاعبدني وأقم الصلاة لذكري آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد بسم الله حتى رفاكم بالصلاة على محمد وآل محمد حضرت انسان نے پوتانی زندگی نی اندر انسانی فطرت ما سے کہ انسان نے اگر ساتھ دیوا ما آوے تو یہ انسان نے دھگش ملے سے نے اتیجن ملے سے جنا کارونے گھنی وستوں نی اندر پوتے ترقی پرگتی انے وستوں نے ساری ریتے کری شکے ગઈકાલે આપણે સાથે મળીને જમા થયા નબી કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ મુહમ્મદ અહસંત સલ્લુ અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ તો ગઈકાલે આપણે સાથે મળીને જમા થયા અને અલહમદુલિલ્લાહ તઆલા તમારા હર કોઈનો હું આભાર વ્યક્ત કરું છું શુક્ર અદા કરું છું કે અલ્હમ્દુલિલ્લાહ ક્યારે ક્યારે તમારા સુંદર બોલોથીને અમારા જેવાને ઘણું ઉત્તેજન મળે અલ્હમ્દુલિલ્લાહ તમને ગઈકાલનો દાખલો આપું ગઈકાલે અલ્હમ્દુલિલ્લાહ તઆલા ગઈકાલે આપણે મજલિસ ખતમ કરી તો નીકળવાની સાથે અહીંયા જ છે એક નવો જવાન આવ્યો કહ્યું શેખ અલ્હમ્દુલિલ્લાહ આજે તમારી મજલિસની અંદર મને ઘણો જાણવાની વસ્તુ મળી એક બહાર ન નીકળ્યો તો એક બીજો નવજવાન આવ્યો કહ્યું મને નમાઝની અંદર આ ફેરફાર કરવો છે એના બારામાં આપણી શરિયત દીન શું કહે છે આજના દિવસે એક નવજવાનનો ફોન આવ્યો સામે કહ્યું શેખ ગઈકાલની મજલિસ બહુ સરસ હતી મેં કહ્યું તું પૂરતું બધું સમજો છો તેણે કીધું બધું સમજો છો કહ્યું એની દલીલ કાંઈ કહ્યું તમે આજે આ વિષય પડશો ને એની વાત સાચી નીકળી મતલબ એ સમજો હતો બસ સવાલ કરવા જેવો એ છે કે નમાઝ જેવી બાબત રોજમર્રાની મારી તમારી જિંદગીની ઇબાદત એના બારામાં અજબ થવા જેવું એ છે કે નવજવાનને વ્યાધિ થાય છે ચિંતા થાય છે બુઝુર્ગોને કેમ કાંઈ સૂજતું નથી કે અમે કાંઈ કરીએ કે ન કરીએ અલ્હમ્દુલિલ્લાહ તઆલા ગઈકાલે જ્યારે આપણે જમા થયા તો નબી કરીમની વસિયત શું હતી અસલાત અસલાત નબી દુનિયાથીને ગયા એ બયાન કરી કરીને અલીના સામે અપરે અલીને માનવાવાળા નમાઝનો ખ્યાલ રાખજો નમાઝનો ખ્યાલ રાખજો નમાઝને પાબંદીની સાથે અદા કરજો નમાઝના બારામાં કોઈ પણ જાતની કોતાહી ન કરજો કેમ નમાઝની અંદર આટલો ભાર નમાઝ જે હોય આ સમાજની અંદર માશરાની અંદર કુરાનને આપણે પૂછીએ ખુદાને આપણે પૂછીએ કે તે તારા બંદા ઉપર આ નમાઝને શા માટે ફરજ યા વાજિબ કરાર દઈ દીધી તો ખુદાનો જવાબ છે ના આપણા પાસે પરવરદિગારે આલમે સૂરે તાહા કુરાન મજીદનો 20મો સૂરો ને આયતુ નિશાન છે 14 ચેપ્ટર 20 વર્સ નંબર 14 શપિત્ર વે વર્સ 14 જનાબે મૂસાને ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિ રહમાન રહીમ ઇન્નની અના અલ્લાહ લા ઇલાહ ઇલ્લા અના ફઅબુદની વ અકિમિસ સલાત લિઝિકરી અય મૂસા
ખરેખર હું છો એ જાત અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જાત. ઇન્નની અના અલ્લાહ લા ઇલાહ ઇલ્લા અના, મારા સિવાય પરસ્તીશ પૂજા ઇબાદતને લાયક બીજું કોઈ નથી. લા ઇલાહ ઇલ્લા અના ફઅબુદની. એટલા માટે મૂસા, મારી ઇબાદત કરો, મારી પરસ્તીશ કરો, મારી પૂજા કરો, અને વાકિમસલાત લિઝિક્રી, એ મૂસા નમાઝને કાયમ કરો મારી યાદ માટે, મને યાદ કરવા માટે નહીં બલકે મને યાદ રાખવા માટે. તો આપણે બયાન કર્યું કે નમાઝના મકસદો કુરાન મજીદમાં ઘણા છે, એમાંનો સૌથી ઉમદામાં ઉમદો મકસદ કયો છે કે મને અને તમને અલ્લાહ સુબહાન વ તઆલાની જાત હંમેશ માટે યાદ રહે. એના માટે શું કરવું જોશે? તો આપણે ગઈકાલે વિષય બયાન કર્યું અલીફ બા તા સા જીમ, એક શબ્દ, શબ્દ પણ નહીં એક અક્ષરને થોડી એની અંદર મહેનત કરવાની છે. કે અગર મારી નમાઝ એવી છે કે જે એક આદત બની ગઈ છે, હાલાકે નમાઝ હતી ઇબાદત, તો એ આદતમાંથીને આ નમાઝને હું ઇબાદત કરવાની કોશિશ કરું, કારણ કે ખુદા તરફથી આવેલી આ ક્રિયા, આ નમાઝ એક ઇબાદત હતી. પણ આજનો મુસલમાન કદાચ આ ઇબાદતના કામને આદત કરી ચૂક્યો.

છે. નતીજો શું થયો કે જ્યારે નમાઝ આદત મારી બની જાય છે તો એનો નતીજો એ નીકળે છે કે એ નમાઝની અંદરમાંથી જે નમાઝની રૂહ છે, યાને કે કોણ નમાઝની રૂહ શું છે? અલ્લાહ સુબહાન વ તઆલા. એ નમાઝની રૂહમાંથીને અગર એ રૂહને કાઢી નાખવામાં આવે, યાને કે અલ્લાહ સુબહાન વ તઆલાનું નામો નિશાનું વજૂદ નીકળી જાય, તો પછી એ નમાઝ એવી નમાઝ નથી રહેતી જેવી નમાઝનો હુકમ ખુદાએ આપણને કર્યો છે. આજે નાનકડો સવાલ કરીએ. આજે આપણે આપણા આઠમે ઇમામ ઇમામે રઝા અલયહી સલામ આજ વાતુને કઈ રીતે આપણને સમજાવે છે? આ જો આપણો વિષય છે ફળ, નતીજો, પરિણામ, નિચોડ. મકસદ નમાઝ હતો અલ્લાહને યાદ રાખવો, મકસદ નમાઝ અલ્લાહનું ઝિક્ર હતું, પણ મકસદ પછી એનો કાંઈ ઓર હદફ હોય છે, એનો નતીજો ને પરિણામ હોય છે. એટલા માટે આ જે વિષયનું નામ આપણે નાખ્યું છે શું? ફળ. નમાઝ ઇન્શાઅલ્લાહ તઆલા આપણે અલ્લાહ વાળી નમાઝ બનાવશો, અને જે શારીરિક બદની નમાઝ છે, ફિકહી નમાઝ છે, એનાથી એક પગલું આગળ વધી એવી નમાઝને બનાવું કે જેમાં અલ્લાહનું નામો નિશાન હોય. હવે જ્યારે અલ્લાહનું નામો નિશાન હોય તો ખુદાએ એક બીજો મકસદ પણ બયાન કર્યો છે કે આ નમાઝના કંઈક ફળ હોવા જોઈએ. તો પહેલો સવાલ એ છે કે મારી નમાઝની અંદર અલ્લાહનું વજૂદ કેટલું? એક. અને અગર છે તો પછી મને જે નમાઝના ફળ મળવા જોઈ એ મળે છે કે નથી મળતા? સવાલ કર. કેમ? કારણ કે ખુદાએ નમાઝના ફળને પણ આપણા સામે પેશ કર્યા છે. એક સલાત પડી મુહમ્મદ વાલી મુહમ્મદ પર. અહસન સલ્લુ અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. તો આજે આપણે આપણા આઠમે ઇમામ અલી સલામ માટે જમા થયા કે નાના નાના સવાલથીને વાતને શરૂ કરી. ધ્યાનપૂર્વક સાંભળજો. પહેલો સવાલ હું મને મારા પોતાથી કરું છું. એનો મતલબ એ છે કે તમે હર કોઈ વ્યક્તિગત પોતપોતાની જગ્યાએ સવાલ પોતાથી કરો. પહેલો નાનકડો સવાલ આપણે એ પૂછીએ, આયાન સામે છે તો આયાનના આયનનો દરરોજ મારો આવે છે. આનું નામ શું છે? શોભી તો બહુ છે એટલે નામ ભૂલાઈ જાય. શું હતું? હે, નાયલ. બોગોસ બહુ જાજા છે અહીંયા. આઠમા ઇમામ ઈ આપણા ઇમામ છે કે આપણે આઠમા ઇમામના ઇમામ છે? ઈ છે ને આપણા ઇમામ. આઠમા ઇમામ ઈ મારા ઇમામ છે, હું આપણે એના ઇમામ નથી. તો સવાલ કરવા જેવો છે કે જ્યારે આ વાતને હું માનું છું કે આ આઠમી જાત આઠમા ઇમામ ઈ મારા ઇમામ છે, હું એનો ઇમામ નથી, એ તો બધા માની લીધું. ઠીક. તો પછી સવાલ કરવા જેવો છે કે જે મારી માન્યતા છે, મારી કરવાની રીત છે, મારી સમજવાની રીત છે, મારું કાર્યક્રમ જિંદગીની અંદર જે ઇબાદતોના મામલાની અંદર છે, ત્યાં શા માટે હંમેશા મને એમ થાય છે કે જે હું કરી રહ્યો છું એ બરાબર છે ને જે ઇમામ મને કહી રહ્યા છે એ બહુ બરાબર નથી લાગતું? બોલવાના રીતે કોઈ એમ નથી બોલતું. અહીંયા બધા એમ જ કહે છે કે આ ઇમામે રદાલ ગરીબ એ મારા આઠમા ઇમામ છે, પણ અમલ મારો એવો છે કે જાણે આઠમા ઇમામને કહું છું. હું મોઢાથી તો કહું છું કે તમે મારા ઇમામ છો, પણ હકીકત એ છે કે હું તમારો ઇમામ છું. હકીકત મારી જિંદગીની અંદર એવા કામ કરું છું, એવી ક્રિયાઓ મારી છે, એવી મારી માન્યતા છે કે જેની અંદર બોલવા વગર ઇમામને હું કહું છું કે હું તમારો ઇમામ છું, તમે મારા ઇમામ નથી. નમાઝનો મામલો જ્યારે આવ્યો આઠમા ઇમામે શું સમજાવ્યું છે? શા માટે ઇમામ આ પ્રમાણે કહે? જ્યારે ઇમામ આ પ્રમાણે કહે, તમને ખબર છે અમારા જેવા આવી મજલિસ પડે ના તો ઘણી વાર મને આવે, દુનિયાભરમાં મજલિસ પડવા જાઉં છું, અહીંયા તમારા ત્યાં 25-27-28 વર્ષ થઈ ગયા, તો ક્યારેક ક્યારે આવું પડે તો આવે. કહ્યું છે કે આમ ના પડજો, ધ્યાન રાખજો કે એવું ના થાય કે બધા નમાઝ મૂકી દે ને રોઝા મૂકી દે. હું પડું એટલે વ્યાજબી છે તમારી વાત, પણ ઇમામ કંઈ કહે તો તમારામાં હિંમત છે કે ઇમામ ને કહો કે મામલા તમારી જરાક ભૂલ થાય છે ક્યાંક, તમે આમ બોલો માણસો હિંમત હારી જશે. તો પહેલો સવાલ હતો હું ઇમામ છો કે ઈ મારા ઇમામ છે? જવાબ, ઈ મારા ઇમામ છે. હવે ઈ જે મને કહે છે ઈ કેમ મારા રગની અંદર મારા ગળેથી ને ઉતરતું નથી? શું વાંધો છે ભાઈ? શું રૂકાવટ છે? કઈ ગડબડ એવી છે?

કે જે મને મારા ઇમામો નબીઓ અલેહિમ સલામ કહે છે એ મને સમજ નથી પડતી, ને જે હું કરતો આવ્યો છું એમાં જ મારા માટે જલેબી છે, એમાં જ મારા માટે રસ છે, એમાં જ મારા માટે શોખ છે. કેમ? આ કેટલા સવાલ થયા? બે. ક્યાં ક્યાં હતા આશિકભાઈ? ઇમામ ઈ છે કે હું, ને બીજું? હા, ઈ મારા ઇમામ કે હું એના ઇમામ? તો ઈ આપણા ઇમામ, આપણે બધાએ માની લીધું. ઠીક. બીજો સવાલ એ હતો કે કેમ એવું લાગે છે કે જે મને ઇમામ કહી રહ્યા છે એ બહુ બરાબર નથી લાગતું, ને જે હું કરી રહ્યો છું, તમે નહીં હું, એ બહુ બરાબર લાગે છે. બે. ત્રીજું, ઇમામ જે કહી રહ્યા હોય એનું ઊંધું કરતા હોય, આપણને બીજું કાંઈ સમજાવે. મારા જેવા શેખ મુઈઝ કરે કે હું તમને આમ સમજાવું પણ અમલ કરતો ના હો, પણ ઇમામ એમ કરે? જવાબ નહીં. હવે સાંભળો, નમાઝની વાત હતી. નબીએ કરીમ સલાત સલાત વસિયત કરીને ચાલ્યા ગયા. હરેક ઇમામોએ નમાઝે કોઈની કોતાહી કરી છે? કોઈ નથી. કેમ? નમાઝ એવી ખપે છે ખુદાને કે જેમાં અલ્લાહ સુબહાનહુ તઆલાનું નામો નિશાન હોય. આઠમા ઇમામે નમાઝના બારામાં શું કહ્યું? મને જબાની પડતા આવ, મેં નખાવે આને. ઠીક છે. આ હરેક ઇમામ, અગિયારમા ઇમામ ત્યાં મળે છે, દસમા ઇમામ ત્યાં મળે છે, નવમા ઇમામ ત્યાં મળે છે, અલગ અલગ શબ્દો અલગ અલગ રીતે આપણા સામે પેશ થયા છે. પણ આઠમા ઇમામ, ઇમામ રોઝા અલ ગરીબ અલહી સલામ, આઠમા ઇમામે કહ્યું છે, લૈસા, તમારા સામે છે, ليس العبادة كثرة الصيام والصلاة وإنما العبادة كثرة التفكر في أمر الله. આઠમા ઇમામ કે છે મને કેમાં મજા આવે છે? આઠમા ઇમામ કે છે જા જા પ્રમાણમાં રોઝા રાખવા, જા જા પ્રમાણમાં નમાઝ ઉપડવી એ ઇબાદત નથી. તો મને તો એમાં જ મજા આવે છે. મૌલા, તમે શું સમજાવી રહ્યા છો અમને? કેમ આમ કહી રહ્યા છો તમે? આટલી મુસ્તાબાત, આટલી કિતાબોની અંદર નમાઝો, આટલા રોઝાના સવાબ, કેમ તમે આમ સમજાવો છો? અલી અકબર નથી થયો હજી. લૈસલ ઇબાદતુ કિફરતુ સયામે વ સલાત. એ મુસલમાનો, જા જા પ્રમાણમાં રોઝા રાખવા અને જા જા પ્રમાણમાં નમાઝોના ઢગલા વારવા એ ઇબાદત નથી. ઇન્નમા નથી ફકત, હરફે હસ્ર છે. ઇન્નમા, ઇન્નમા જાણે છે ને આપણે? ઇન્નમા યુરીદુલ્લાહુને, ઇન્નમા વલિયકુમુલ્લાહ, ઇન્નમા બહુ આપણે ઓળખે. ઇન્નમા આયા તો આપણે સમય નથી. ઇન્નમલ ઇબાદા વ ઇન્નમલ ઇબાદા કસરતુ તફક્કુર ફી અમરિલ્લાહ. નથી ઇબાદત સિર્ફ એ જ કે બંદો અલ્લાહ સુબહાનહુ વ તઆલાના મામરામાં જા જા પ્રમાણમાં વિચાર કરે. નમાઝ ખુદાની ઇબાદત હતી, અલ્લાહુ એમાં જરૂર. આ આઠમા ઇમામની આજે શહાદત છે એ આપણને સમજાવે છે કે જા જા પ્રમાણમાં રોઝાઓ ને જા જા પ્રમાણમાં નમાઝો એ ઇબાદત નથી. ઇબાદત એ છે કે જા જા પ્રમાણમાં અલ્લાહના બારામાં વિચાર કરવામાં આવે. હવે અગર અલ્લાહના બારામાં વિચાર કરવું નમાઝની અંદર આવી જાય તો નૂરુનાલા નૂર થાય કે ના થાય? થાય. યાને ઇમામ મને સમજાવી રહ્યા છે કે કદાચ કદાચ તું નમાઝોના ઢગલા પાછળ દોડસ, પણ તારી નમાઝો એવી છે કે જે નમાઝની અંદર જે ખમીર હોવું જોઈએ, નમાઝની રૂહ જે હોવી જોઈએ, એ નમાઝની રૂહ નથી હોતી. એટલા માટે તો તારાથી ને ઢગલા. મેં 5 હદીસો તૈયાર કરી છે, ઘણું બોલવાનું થાય એના ઉપર, ઘણું. હું 3 ફેરે સલવાત પઢાવું છું, રિવાયતોને પઢાવતો જઈશ, તરજુમો કરીશ. બસ તમે દુઆ કરો કે મને કાંઈ બોલવાનું મન ના થાય, વરના ગઈકાલ ગોળે પાછી 1 કલાકમાં બદલી જશે. ઠીક છે, ઇન્શાલ્લાહ નહીં થાય. એક સલવાત પઢો મુહમ્મદ વાલી મુહમ્મદ પર. એક, બીજી,

3G. Sat. પહેલી ચાર હદીસ નબી કરીમના બારામાં છે, નબી કરીમ તરફથી આપણા સુધી આવેલી છે, ને એક છેલ્લી મેં નાખી છે કે આપણે મૌલાઈ કાયનાતને માનવા વાળા છે તો એનું કંઈક સાંભળી લઈએ. વર્ણા પુષ્કળ છે ભંડાર, મારા પાસે નહીં કિતાબોમાં. નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ધ્યાનપૂર્વક સાંભળજો, કાંઈ હું નહીં બોલીશ, ઇન્શાઅલ્લાહ તાલા તરજુમો જ કરીશ, બસ સાંભળી લેજો આ આપણને આ દીન શું શીખવાડી રહ્યું છે. પહેલી હદીસ, નબીએ કરીમે કહ્યું, ઇન્ના રજુલૈને મિન ઉમ્મતી યકુમાને ફિસ સલાત વ રુકુઉહુમા વ સુજુદુહુમા વાહિદ. મારી ઉમ્મતમાંથી, એટલે આપણે મારી ઉમ્મતમાંથી બે ખુદાના બંદા, બે ખુદાના બંદા નમાઝોને કાયમ કરે છે, બંનેના રૂકુ અને બંનેના સજદાઓ એક જેવા છે. મારી ઉમ્મતમાંથી બે માણસો નમાઝને કાયમ કરે છે, બંનેના રૂકુ એક જેવા છે, બંનેના સજદાઓ એક જેવા છે. વ ઇન્ના સલાતૈન આ બંનેની પડેલી નમાઝનો દાખલો. વ ઇન્ના સલાતૈન મસલુ સમાય બૈન બૈનલ મા બૈન સમાય વલ મા વલ અર્ધ. બેની એક જેવી પડેલી નમાઝ હોય છે, બેના રૂકુ એક જેવા, બેની સજદા એક જેવા, પણ બેની નમાઝની અંદર જમીન આસમાનનો ફરક હોય છે. કંઈક સમજાય છે? કાંઈ બોલવાની જરૂર નથી. બીજી હદીસ, એક સલવાત પડું મોહમ્મદ વાળે મોહમ્મદ પર. આ દરરોજ થતું હશે કદાચ, પછી નીચોડ આપણે કાઢશો. નબીએ કરીમે કહ્યું, મન આરફા મન અલા યમીનહી વા અલા શિમાલહી મુતઅમ્મિદન ફિસ સલાત ફલા સલાત લહ. જે ઇન્સાનને નમાઝ પડતી વેળા જાણી જોઈને, નમાઝના વખતે, નમાઝના સમયે, જેને નમાઝ પડતા પડતા ખબર પડે કે જમણા બાજે કોણ ઊભું છે ને ડાબા બાજે કોણ ઊભું છે, એની નમાઝ નમાઝ નથી. એટલે શું, પાણીમાં નમાઝ નહીં, એની એ નમાઝ નથી જેવી ખુદાને ખપે છે. એ ક્યારેક ક્યારેક અહીંયા બોલું છું, આ હું કીધું વાયદો કે કાંઈ, પણ અહીંયા એક ચીજ છે બોલવાની, એ છે કે રસૂલે ખુદા તો એ કહે છે કે મારો કલમા પડવાવાળો જ્યારે નમાઝ પડે છે તો નમાઝની અંદર એટલો પાબંદીની સાથે અલ્લાહની સામે અને સાથે ચાલ્યો જાય છે કે એને ખબર નથી પડતી કે જમણે કોણ ઊભો છે ને ડાબે કોણ ઊભો છે. આવી નમાઝ ખુદાને ખપે છે. પણ ક્યારેક ક્યારેક કેવું પડે કે મને નમાઝ જમાતની અંદર તો પેલે ગોતું કેના સાથે ઊભો રહું ને કેના બાજુમાં ઊભો રહું, કે આના બાજુમાં ઊભો રહીશ તો કદાચ કહી દેશે 500 રૂપિયા દે ને, ને આના બાજુમાં ઊભો રહીશ તો કદાચ ઉઘરાણી કરશે કે ઓલા 100 યુરો લઈ ગયો તો એ ક્યાં. એટલે એવી જગાએ ઊભો રહું કે કોઈ પણ જાતનો ખતરો ન પડે. કેટલી હદીસ થઈ? બે. એક સલાત પડું મોહમ્મદ વાળે મોહમ્મદ પર. જનાબે આયશા બયાન કરે છે, નબી કરીમની ઘરવાળી કહ્યું, કાન રસૂલુલ્લાહ યુહદ્દિસુના વ નુહદ્દિસુહુ. અમારી જિંદગીની અંદર રસૂલ કરીમ અમારા સાથે વાતો કરતા હતા અને અમે એના સાથે વાતો કરતા હતા. ફઇઝા હદર સલાત, પણ જ્યારે નમાઝનો સમય આવતો હતો ને, કન્નહુ લમ યારિફના વ લમ નારિફુ, નમાઝનો સમય જ્યારે આવતો હતો તો એવું લાગતું હતું કે ના રસૂલ અમને ઓળખે છે ના અમને અમે એને ઓળખે છે. કેમ, કઈ જાતની નમાઝ પડતા હશે રસૂલે ખુદા, કે શરીકે યાદ ઘરવારી કે આના સાથે વાતો કરતા હતા, એ અમારા સાથે વાતો કરતા હતા, પણ નમાઝ આવે ત્યારે તો એવું લાગે કે ના અમને ઓળખે છે,

ન અમે એને ઓળખે છે. કેટલી હદીસ થઈ? ત્રણ. નબી કરીમ મસ્જિદ નબવી માં મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જાણવા મળ્યું, નજરે પડ્યું, દાખિલ થયા તો એક હતો મારા જેવી લાંબી દાઢી વાળો. અહીંયા બધું બધું થાય, આવ્યો છે દાખલો. આમ રમતો હતો દાઢીને, આમ થાય કે ના થતું હોય નમાઝમાં? આમ આમ તો થાય પણ નમાઝમાં આમે થાય, અહીંયા ચર થાય, બગલમાં ચર થાય.

બધે કોર્ચરતાયના હાથ હાલતો જોઈ. નબી દાખલ થયા, ખુદાનો બંદો નમાઝ પડી રહ્યો છે. નમાઝ એની જોઈ, સાહાબીઓ સાથે હતા બાજુમાં આવ્યા ને કહ્યું અમ્મા હા હતા. આ જે નમાઝ પડતા પડતા એની દાઢીથી ને રમે છે ને, અમ્મા હાદા લવ ખશ્યા કલબો ખશ્યા જવા રહો. આનું દિલ જો ખુદા સાથે જોડેલું હોત ને તો હાથ પગ બધે કાંપતા હોત, દાઢીમાં એનો મગજ ના હોત. કેટલી હદીસ થઈ? શાબાશ. પાંચમી કઈ પડવાની છે? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ, મૌલાએ કાયનાતે કહ્યું અસરકુન નાસ મન સરક સલાતુ. અસરકુન નાસ, સૌથી મોટો ચોર અગર દુનિયામાં કોઈ છે એ તો જેની નમાઝમાં ચોરી કરે છે. અસરકુન નાસ કેમ? આ ઈ નમાઝ છે જેની સૌથી વધારે એને ત્યાં જરૂર પડશે. પણ અહીંયા કાંઈ પરવા નથી, જ્યારે મનમાં આવે ત્યારે પપ્પા કે નમાઝ પડી લે હમઝા, અહીંયા હમઝા હસાન ચલો વાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. ઠપકા મિનિટ મિનિટે ઠપકાઓની જરૂર હોય ત્યારે હું નમાઝ ભેગો થાવ. હાલાકી એ સૌથી વધારે મને પહેલો એનો સવાલ કરવામાં આવશે. અલીએ કહ્યું સૌથી વધારે ચોર ઇન્સાન અગર કોઈ છે, અસરકુન નાસ મન સરકાઉ સરેક સલાતો, જે પોતાની નમાઝની અંદર ચોરીઓ કરતો હોય. ચોરીઓ કેટલી જાતની થાય? અસંત રૂકુ કરે ત્યારે ભૂલાઈ જતા હોય. મેં કેટલી નમાઝો અહીંયા મને જિંદગીભર જોતો આવ્યો છું. આપણે બોલવાનું મન થાય કે ભાઈ તારી નમાઝ મને શીખાડો ને શેખ, કે તમે તો શેખ છો તો મને કહેવાય કે મેં તારા નમાઝમાં જોયું ને રૂકવું નથી, એટલે મારી નમાઝ જરાક ટૂંકી થઈ. કારણ કે હું જોઉં છું તારે નમાઝ રૂકવું વગરની હોય છે. અલ્લાહ અકબર અલ્હમ્દુલિલ્લાહ સીધા સજદા રૂકવું શેખો ઉગારી ગયા. એવી નમાઝો જોઈ છે જેમાં સજદા બે હોય પણ એક સજદામાં નમાઝ ખતમ થઈ જતી હોય, મતલબ રકાત ખતમ થઈ જતી હોય. શા માટે છે આ બધું? કારણ કે જે નમાઝનો હુકમ મને ખુદાએ કર્યો છે કે એમાં ખુદાની જાત નમાઝ છે, અલ્લાહને યાદ રાખવા માટે. ઈ નથી નતીજો શું થાય છે જે નમાઝની અંદર કોતાહી થાય છે, જ્યારે અલ્લાહ આવી જાય તો આ એક જ મકસદ નથી. નમાઝનો એક બીજો મકસદ છે જે એનું ફળ છે, એ મને તપાસવાનું છે. એ આત્માય મામા આપણને સમજાવશે, એ સમજાવશે. ફળની વાત ખુદાએ ક્યાં કરી? બધા એની જાણીતી આયત આપણે હમણાં જોઈને માશાઅલ્લાહ. હમણાં ના નાખજે અલી અકબર, આપણે મજા આવ્યા મહેફિલે ઝૈનબ. એટલે શું શપિત્ર વેતો ફેરસે કહોન સાઈ કોઈ પડી દે યલ્લા આગા શબાશ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ 2945, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ ઉતલુ મા ઉહિયા ઇલૈક મિનલ કિતાબ વઅકિમિસ સલાહ ઇન્નસ સલાતા તન્હા અનિલ ફહશાઇ વલ મુનકર વલઝિક્રુલ્લાહ અકબર વલ્લાહુ યઅલમુ મા તસનઉન. અયમર હબીબ, તારા પરવરદિગાર પાસેથી ને તારા ઉપર જે વહી નાઝિલ કરવામાં આવી છે, ઉતલુ મા ઉહિયા ઇલૈક મિન રબ્બિક, એની તિલાવત કર, લોકો સુધી પહોંચાડ. વાકિમ સલાહ, નમાઝને કાયમ કર. કારણ કે ખરેખર નમાઝ બુરાઈઓ ખરાબીના કામથી ને રોકવા વાળી એક ઇબાદત છે. વલઝિક્રુલ્લાહ અકબર, ને મારા હબીબ યાદ રાખજે અલ્લાહનું વિર્દ જે છે પહેલ, અલ્લાહ ભૂલાઈ ના જવો જોઈએ. અલ્લાહ હંમેશા સૌથી વધારે અકબર અને મોટો છે, અને ખુદા જાણે છે તમે શું કરી રહ્યા છો. આ આયતમાં નથી, હું આમ તરજુમો કરું છું કે કદાચ એમ આપણે લેખી છે કે ખુદાએ અહીંયા શા માટે કહ્યું વલ્લાહુ યઅલમુ મા તસનઉન, ખુદા જાણે છે તમે શું કરી રહ્યા છો. યાને કે જેવી નમાઝ મેં તમને પડવાનું કહ્યું હતું, જે નમાઝનું ફળ તમને મળવું જોઈએ, એ નમાઝના ફળને મેળવવા માટે પૂરતી કોશિશ નથી કરતા.
نماز دو فرض ہوا تو تنہا عن الفحشاء والمنکر جی نماز سے نہیں تم نے خرابی ہو بے شرمی نہ کام ہو تھی نے تم نے روکے

ખરાબ કામોથી ને તમને રોકે. આ છે નમાઝનું ફળ, નમાઝનું હેતુ મકસદ હતું કે એમાં અલ્લાહ હોય. અગર હકીકતન અલ્લાહ આવી ગયો તો આ ફળ મેળવી શકાય એમ છે. પણ અગર આ ફળ નથી મળતું તો એનું કારણ એ છે કે ખુદાનું જે હોવું નમાઝમાં હતું એ પૂરતું નથી, જે ઇબાદત હતી એ કદાચ આદત બની ગઈ છે, નથી જો જે ફળ મેળવવું જોઈએ એ ફળ મને નથી મળતું. ખરાબીઓ કેવી રીતે થાય? શું છે શોએલ? તું નહીં, હું ખરાબી કેનાથી કરું? ડોક્ટર બદુર અલી, આપણે હું ખરાબી બધી કેનાથી કરું છું? કેનાથી? સિગરેટથી. કોક બોયલું જીભથી ને. તમને લાગે છે મારા પાસે ફક્ત જીભ છે? આ તમને બધું પગ ને હાથ ને નથી દેખાતું? આ મારું શરીર નથી દેખાતું? મારા તમારાથી જેટલી ખરાબી થાય છે એ હું નથી કરતો, કોણ કરે છે? મારા અવયવો. હું કરું છું મારા અવયવોથી ને ખરાબી. જબાનથી થાય, હાથથી થાય, પેટથી થાય, શરમગાહથી થાય, કાનોથી થાય, આંખથી થાય. આ મારા જેટલા અવયવો છે એ બધે. તમે નમાઝ માટે વિચાર કર્યો કે આ નમાઝની અંદર લગભગ ઇન્સાનના બધા અવયવોનો વપરાશ કરવામાં આવે છે, ને વપરાશ માટે હરેક અવયવોનો ઝિક્ર પાસે આવ્યો છે. નાનકડો નાનકડો સવાલ કરે, સજદામાં કેટલી વસ્તુ અડવી જોઈએ? બીજો પાસવર્ડ સજદામાં હા કેટલી હોય? સાત. તો સાત વસ્તુ તો આવી ગઈ ના? હાથ એમાં આવી ગયા, પગ એમાં આવી ગયા, ઘોટણ બધું એમાં આવી ગયું. ઠીક. પછી નમાઝ પડવા માટે પાકીઝગી ખપે, શરમગાહ એની અંદર આવી ગઈ. હરામનું જે કોઈ ખાશે તો નબીએ કહ્યું તમારી નમાઝો કબૂલ થવાની લાયક નહીં થઈ જાય. પેટની પણ વાત આવી ગઈ. આંખ માટે જોયું, કહ્યું વાંચો જો. કાન માટે કહ્યું, કોઈ તમારી સાથે વાતું કરે તો. બધાય અવયવો નમાઝની અંદર છે. ખુદાએ શા માટે નમાઝની અંદર આ બધાય અવયવોનો વપરાશ કરવામાં આવેલો છે? મને યાદ છે એક ફેર અહીંયા નમાઝ જમાતનું દર્શા બચ્ચાઓને કરી રહ્યા હતા. આમ જ આપણે પૂછીએ, ભાઈ કેમ ખુદાએ એમ નમાઝ નહીં કર્યો કે નમાઝ પડવું છે? આમ બેઠો છો ને સલોમાં, હમણાં યુએસ ઓપન આલે છે, આમ તેલે જોતા હોય ન, રૂકવું હોય ને સજદા હોય ને અલ્લાહ અકબર કરું, કાંઈ બસ આમ પડે અલ્લાહ અકબર બિસ્મિલ્લાહ રહેમાન રહીમ અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન તો ના થાય. કેમ? નમાઝ તો હતું અલ્લાહને યાદ કરવું, તો આમે થાય ના નમાઝ. કારણ કે નમાઝ જે છે એ અલ્લાહની યાદ છે. ઊભે ઊભે પડવું, બેસે બેસીને પડવું, કાંઈ વાંધો નહીં, જેમ પડવ્યું એમ પડવું. પણ નહીં, બધા અવયવોનો વપરાશ. એમાં પછી સજદો, એ ત્યાંથી ક્યાં આપણે ચાલ્યા જશો? આજનો વિષય છે, હે ખુદાના બંદા, તારી નમાઝની અંદર અલ્લાહની જાત કેટલી છે? અગર એ છે તો આ ફળ બધે નીકળશે. ક્યાં? તારી જિંદગીની અંદર ખરાબી કરવા પહેલા. કારણ કે અલ્લાહ રગો રગમાં સમાઈ ગયો હશે ના, તો ગુના ખરાબી કરવા પહેલાં તને જરાક વિચાર આવશે કે હું નમાઝ પડવા વાળો માણસ અને આ કામ મારાથી થાય, આ કામ મને શોભે, આ નાફરમાની ખુદાની મને શોભે, હું ખોટું બોલું? નમાઝમાં ખુદાની સામે હરરોજ ઊભો રહેવા વાળો એ બધું જાણે છે. ઇમામો માટે માસૂમ હતા આપણે માનીએ છીએ આપણે ઇમામ. નાનામાં નાની વસ્તુ યા ખરાબીને આવવા, બાજુમાં આવવા, પણ એમાં આપણે ઇમામ જેવા નહીં થાય. પણ કાંઈક તો કરીએ, કાંઈક તો વિચારીએ. તમે જુઓ નમાઝ પહેલાં જે મુસ્તાબાતો છે એ કેના માટે છે? એ એના માટે છે કે બંદો અલ્લાહને ના ભૂલી જાય. ઝાંઝરૂમાં જાય, ઝાંઝરૂ સમજો આશિકભાઈ, વેસે ટોયલેટ એટલે સનાસ પેશાબ. હા, ઝાંઝરૂમાં જાય તો અહીંયા કીધું દુઆ પણ. ઠીક. ઝાંઝરૂમાં આપણે ગયા હોય તો બેમાંથી એક હોય, યા તો વજુ કરવાનું હોય, યા તો ના, ઝાંઝરૂમાં જવા બાદ યા તો વજુ કરવાનું હોય નમાઝ પડવાનું, યા તો ગુસલ ઉતારવાનું હોય. ભાઈ

எக்ஸலன்ட் போடு முஹம்மத் ஜிவாலி முஹம்மத் பர் ગુસલ ઉતારવા પહેલા કહ્યું ખુદાને યાદ કર ખુદાયા આ ગુસલ ઉતારી રહ્યો છો શરીરને ધોઈ રહ્યો છો પણ ખુદાયા મારા ઉતારેલા ગુસલને ઇજઅલ હુ કફારતન લિઝુનુબી મારા ગુનાહોનો કફારો આ ગુસલને બનાવી દે અરે ભાઈ નાવા તળે ખુદાને યાદ કરવો પેશાબ પાણી માટે ગયો છો હાજત પોતાની પૂરી કરવા માટે ગયો છો કહ્યું વાહ ઝાંઝરૂમાં બેઠો બેઠો આપણી ભાષામાં સનાસમાં બેઠો બેઠો દુઆ કર બોલ ખુદાયા અલ્લાહ ઉમ્મા ખરિજલ કદરાત મિન બતની ખુદાયા મારા પેટની અંદર જેટલી નજાસત છે ને બહાર કાઢ ઝાંઝરૂમાં ખુદાને યાદ કરવો અજીબ થઈ ગયું ગુસલ થઈ ગયું ઝાંઝરૂ આવ્યા વઝુ પાસે યાએ કહ્યું આ દુઆ પળ આ દુઆ પળ પાણીને જો તો આ દુઆ પળ ખુદાયા શુક્ર છે કે પાણીને પાકું પાકી જા ક્યાં પાણી હજી નમાઝ શરૂ નથી થઈ હજી બંદાને કહેવામાં આવે છે તું ખુદા પાસે જઈ રહ્યો છે ભાઈ જિમ્નાસ્ટિક જીવો નથી આ જો ઓલિમ્પિક કે તોડફોડ કરીને નમાઝ જેમ ખતમ થઈ જાય ઠેકડા મારીને પતાવી લે નહીં ખુદાની બારગામાં જઈ રહ્યો છો પાણી હજી જોયું ખુદાની યાદ કર ચહેરાની દુઆ હાથની દુઆ મસાની દુઆ પગની દુઆ નમાઝ શરૂ થાય અઝાન પહેલા દુઆ અઝાન પછી દુઆ અઝાન પછી એકામામાં પણ દુઆ અઝાન અને એકામાના વચમાં પણ દુઆ અને એકામા દેવાતી હોય કદ કામતી સલાહ દેવાય ત્યારે રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલેવાલે વસલ્લામ કયું મુઅઝ્ઝિન ઇકામા દેવા વાળો ઇકામા દે અને કદ કામતી સલાના વાક્ય યાને કે જુમલો ફાઝ ઉપર આવે તો ખુદાને યાદ કરીને દુઆ કર ખુદા તારી દુઆને કબૂલ કરશે મને દુઆ ક્યાંથી યાદ આવે ઇકામાય નથી કપતી ને અઝાને નથી કપતું કાંઈ વાંધો ના સીધો પિસિન પ્લોશો ઓલિમ્પિક આવી મારી જ્યારે નમાઝ હોય તો એ નમાઝના ફળ મને મળે ક્યાંથી મળે હસન અલ વશા આઠમા ઇમામ ઇમામ રદા અલ ગરીબ નો શાગીર્દ છે સાહાબી દરરોજ સાથે છે ગઈકાલે શબ્દ વાપર્યો પાછું બોલું ડગલે ને પગલે ઇમામ સાથે છે બોલ્યા તને આપણે ડગલે ને પગલે સાતો સાત જ છે એ બયાન કરે છે કે એક દિવસ તો બનાવ છે હું મારા મૌલા આઠમા ઇમામની મુલાકાતેના ઘરમાં ગયો દાખલ થયો તો મેં જોયું કે મૌલાના હાથમાં એક વાસણ છે અરબીમાં ઇબ્રિક કહેવાય ઇબ્રિક ઇબ્રિક આપણે મને ખબર છે મડગસ્કર મળો ચાય વાળ બરીકામાં ભરી આવો બરીકો બોલે છે ને આપણે બરીકો એ ગુજરાતી નથી ભાઈ એ આપણ્યા લોકટાઓ આવ્યા ને બધા તમને અડધાને કાપી કાપીને અહીંયા લઈ આવવાની લોકટામાં ઇબ્રિક અરબીનો શબ્દ છે એ આપણ્યા થઈ ગયો બરીકો ઠીક છે તો બરીકાની અંદર લોટાની અંદર વાસણની અંદર અલ હસન અલ વશા બયાન કરે છે કે આઠમા ઇમામના ઘરની અંદર દાખલ થયો અને મારા આઠમા ઇમામ વઝુ કરવાની તૈયારીમાં હતા હાથમાં વાસણ હતું હું આવ્યો સલામ કરીને મૌલાના હાથને સંબોધીને કહ્યું મૌલા લાગે છે તમે વઝુની તૈયારીમાં છો નમાઝની તૈયારીમાં છો મને તમારી સેવા કરવા દો હું તમારી સેવા કરું ઇમામે મને કહ્યું મા યા હસન એટલે આપણે આવું ગુજરાતીનું મા નહીં મા એટલે અમ્મા ને ને આ અરબી મા યા હસન ના યા હસન મા યા હસન હસન વર્ષા કહે છે મેં મૌલાને કહ્યું મૌલા હું તમારી સેવા કરવા માગું છું ને તમને પસંદ નથી કે હું તમારી ખિદમત કરું જેથી કરીને મને અજર મળે મને સવાબ મળે હમણાં થયું અલ્હમ્દુલિલ્લાહ આ બધી એમ નહીં કે કંઈ કોઈને ઓલું આ બધું થાય ને બધું મને બોલવું પડે કારણ કે હું તમારો તમે મારા

દરરોજ માશાલ્લાહ તઆલા તમે નમાઝ પઢાવું છું ને, તો ઘણા માવતરોને બચ્ચાઓને કહે કે શેખે નમાઝ પઢી છે, મુસલ્લાને ઉપાડી લ્યો. ઠીક છે, મુસલ્લો મારો છે, મારો એટલે મારા બાપનો નહીં, જેમાં હું પઢાવું છું. તો આ દતન જ્યારે સમય હોય તો ઉપાડી લઉં, ને ક્યારેક ક્યારેક મોમિનભાઈ આવે ને હું બધા, તો આજે મસલન હાજી મુનવરભાઈ આવે, કહ્યું શેખ મૂકી દો હું ઉપાડી લઉં છું. કેના માટે? અજર સવાબ માટે, ખુદા કબૂલ કરે ઇન્શાલ્લાહ. આ એ કહ્યું મને તમારી ખિદમત કરવા દો, સેવા કરવા દો, તમને નથી પસંદ કે મને અજર મળે. આઠમા ઇમામનો બોલ યાદ રાખી લેજો. આઠમા ઇમામે હસન અલ વશ્શાને કહ્યું અતુ જરો અંતા વ ઉઝરો અના, અતુજરો અંતા વ ઉઝરો અના. હસન, તું ચાહે છે કે તને અજર મળે ને મને મારા માથા ઉપર ભાર રહીએ. અતુજરો અંતા, તને અજર મળે ને મારા માથા ઉપર ભાર મળે. હસને વશે કહ્યું મોલા શું બયાન કરી રહ્યા છો, મને અજર મળે તમારા ઉપર ભાર શું? કહ્યું હસન હું નમાઝની તૈયારી કરી રહ્યો છું, આ નમાઝ ખુદાની નમાઝ છે. તે કુરાન નથી પડ્યું, કુરાન મજીદની એક આયતની તિલાવત આઠમા ઇમામે કર્યું, ચેપ્ટર 18 વર્સ નંબર 110 શપિત્ર દિઝવિત વેક્સે 37 18મો સૂરો 110મી આયત આઠમા ઇમામે કુરાન મજીદની સૂરે કાફની છેલ્લી આયતની તિલાવત કરી. કહ્યું શું? બિસ્મિલ્લાહિ રહમાન રહીમ ફમન કાન યરજુ લિકા રબ્બે, છે ને, ફમન કાન યરજુ લિકા રબ્બે فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكُ بِعِبَادَتِهِ أَحَدًا. જે ખુદાની બારગામાં આશા રાખે છે કે અલ્લાહની મુલાકાતે ને મરે, તો ઈ શું કરે? ઈ સારા કામ કરે અને અલ્લાહની ઇબાદતમાં કોઈને શરીક ના કરે, કોઈને નહીં. વજુ જેવી નાની વસ્તુ આઠમા ઇમામને દર દર છે કે આ નમાઝની અંદર શિર્ક ના થઈ જાય. કુરાન મજીદની આયત પડી વલા યુશરિકુ બિઇબાદતિહી અહદા, અલ્લાહના કામમાં ક્યાંયથી શિર્ક ના થઈ જાય. આઠમા ઇમામે શું સમજાવ્યું? એ ખુદાના બંદા, આ નમાઝ જે છે એ અલ્લાહની છે ને અલ્લાહ માટે છે. તારી પડેલી નમાઝની અંદર જે રૂહે નમાઝ છે એ કેટલી છે? અને અગર છે તો એનો નતીજો કેમ તને નથી મળતો? મળવો જોઈએ હકીકતમાં અગર અલ્લાહનું વજૂદ હોય. કેમ? કારણ કે નમાઝનું ફળ હતું તન્હા અનિલ ફહશા ઇવલ મુનકર. આ ફહશા ને મુનકર થાય છે કે નાથી ને, તો તમે જવાબ આપો ના કે અવ્યવોથી થાય છે. અગર બંદાની નમાઝમાં અલ્લાહ આવી જાય તો નમાઝ પડવા પછી એને જાત જાતના વિચાર આવશે. કેમ? કારણ કે અલ્લાહ આવી ગયો છે, હાલતે ને ચાલતે ને અલ્લાહ જ યાદ આવે છે. આજે મેં શું કર્યું, કાલે મારું શું થશે, આજે મેં કેને જેમ તેમ બોલી નાખ્યું, આજે કેને સિસ્સામાં ઉતારી નાખ્યું, એ બધાએ વિચારો નમાઝ ભેગો થાય ચિંતામાં. ખુદાયા તારી નમાઝ પડું છું તારી બારગામાં. સૌથી નજદીક નમાઝમાં બંદો ખુદાની બારગામાં ક્યાં હોય, ક્યારે હોય? શબાશ આયત મને પડવાનું મન થાય છે, પણ હું તમને કહું ઘરે જઈને પડજો. કેમ? વાજિબ સજદાની આયત છે, ને હું તમને અપીલ કરું છું ઘરે જઈને આ આયતને પડજો ને એક સજદો એવો કરજો કે જે સજદામાં એક ટીમ્પું આંસુનું નીકળી પડે કે ખુદાયા આટલા વખત થયા તારી બારગામાં ઝૂકું છું, મારા હરેક ઝૂકવાને નમાઝની અંદર તારું નામું નિશાન, તારી મોહબ્બત ક્યાંય મને એની ખુશ્બુ સોરમ દેખાતી જ નથી. એક રૂટીન થઈ ગઈ છે, ઉઠ બેસ આદત થઈ ગઈ છે, જે નમાઝમાં મને તારી યાદ જે છે એ દેખાવી જોઈએ. કુરાન મજીદનો 96મો સૂરો છે સૂરે અલક. સૂરે અલક એની 19મી આયત તરજુમો કરી શકું છું, પણ તમે ઘરે જઈને વાંચો. ખુદા નબી કરીમને કહે છે, બંદાને કહે છે આ કામ કર તો મારા બાજુમાં તું આવી જઈશ. ખુદાનું વજૂદ, અલ્લાહની યાદ ડગલે અને પગલે ખુદાને યાદ રાખવું. કોણ છે મોમીનો? આ મારાથી બધું થાય છે? અવયવો, અમુક અવયવોની વાત કરીએ, બધી આપણી સાંભળેલી. સૂરે બની ઇસરાયલ 36મી આયત 17:36 ખુદાએ કહ્યું.

بسم الله الرحمن الرحيم. ولا تقف ما ليس لك به علم، إن السمع والبصر والفؤاد كل أولئك كان عنه مسؤولا. જે તું નથી જાણતો એના પાછળ ન દોડ. આ કાનના બારામાં તારાથી સવાલ કરવામાં આવશે, આંખના બારામાં તારાથી સવાલ કરવામાં આવશે, દિલો દિમાગના બારામાં તારાથીને સવાલ કરવામાં આવશે. આ આંખ કાન દિલો દિમાગ ક્યાં હોય છે? નમાઝમાં હોય છે ને. બંદા પાસે નમાઝમાં જ્યારે ખુદા હોય તો આ દિલો દિમાગનો એને ખ્યાલ આવે કે મને આ બધે જવાબ દેવાપણા છે. કાન આવી ગયો, આંખ આવી ગયા, દિલો દિમાગ આવી ગયું, શું બાકી રહ્યું? ભાઈ હું પડું છું. 36-65 36-65 આયત ખુદાઈ કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, અલ્યૌમ નખ્તમુ અફવાહિહિમ વ તુકલ્લિમુના અયદીહિમ વ તશહદુ અરજુલુહુમ બિમા કાનુ યકસિબૂન. આજના દિવસે અમે બધાના મોઢાઓને બંધ કરી દેશો, બધું બંધ, ચૂપચાપ. એ દિવસે હાથ ગવાઈ દેશે, પગ ગવાઈ દેશે. તમે શું કરીને આવ્યા છો? આ હાથ, પગ, કાન, આંખ, દિલો દિમાગ બધું નમાઝમાં હોય છે કે નથી હોતું? હોય છે. આગળ વધવું છે. સૂરે ફુસ્સલત 41મો સૂરો 21મી આયત કાંતિયા ભંતિયા ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વકાલુ લી જુલૂદિહિમ લિમા શહિદતુમ અલૈના. બંદાઓ પોતાની ચામડીઓને કહે છે, ચામડીઓને, તમે અમારી મારી પોતાની ચામડી ને તું મારા વિરુદ્ધમાં ગવાહી આપે છે? મારી પોતાની ચામડી, બંદાઓ કહે છે ચામડીઓને, તમે કેમ અમારા વિરુદ્ધમાં ગવાહી આપો છો? આ બંદો જ્યારે નમાઝમાં અલ્લાહ હોય તે વ્યાધિ કરશે ના, કે આ બધી વસ્તુ મારા ખિલાફ, મારા વિરુદ્ધમાં ગવાહી દેશે. સંભળી જાઓ, નમાઝને મારી સુધારી લો. ખુદાના બંદા નમાઝમાં જ અલ્લાહને એ નથી યાદ કરતા યા રાખતા જિંદગીભર ડગલે ને પગલે. પણ નમાઝની વાત છે એટલે પૂરું કરી દઈએ. ખુદાના બંદાઓ કોણ છે? ખુદા એમાંનો એકનો જિક્ર કર્યો છે સૂરે આલ ઇમરાનની 191મી આયતમાં, ચેપ્ટર 3 વર્સ નંબર 191. شابيتر 3 ورسه سنكتو 11 اعلان رب العزه تيو كان بسم الله الرحمن الرحيم الذين يذكرون الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والارض ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. الله نا بنداو اي હોય કે જે બેસી બેસીને ઉબે ઉબે લેટી લેટીને પલંગ ઉપર પણ અલ્લાહને યાદ કરે છે ને રાખે છે અને વિચાર કરે છે, ખુદાએ આસમાનને કેવી રીતે બનાવ્યું છે, જમીનને કેવી રીતે બનાવી છે. અને પછી દિલની આવાજ નીકળે છે, રબ્બના મા ખલકતા હાઝા બાતલા, અહીં અમારા પરવરદિગાર, આ બધું તે એમ નેમ બયાન નથી કર્યું, ખલક નથી કર્યું, અમને જહન્નમની આગથી ને બચાવીને રાખજે. અલ્લાહના બંદા અલ્લાહને યાદ કરવા વાળા હોય છે. મને મારી જિંદગીમાં અલ્લાહ કેટલો યાદ છે? આ તો બધા આપણું વિષય હતું નમાઝ. નમાઝ અલ્લાહની યાદ માટે છે. નમાઝનું ફળ છે કે હું ખરાબીઓથી ને પોતાને રોકું. ક્યારે? જ્યારે અલ્લાહ હાજીરો નાઝીર મારી જિંદગીમાં, પાછો શબ્દ રાખું છું, ડગલે અને પગલે હોય. સાચા મોમિનોની એક નિશાની ને ખતમ. સૂરે અનફાલ કુરાન મજીદ નું 8મો સૂરો નિશાન 2 વિથ ધ 8-2 ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્નમલ મુમિનૂન અલ્લદીન ઇઝા ઝુકિર અલ્લાહ વજલત કુલુબુહુમ. નથી મોમિનીન સિવાય એ લોકો કે જેના સામે અલ્લાહની યાદ કરવામાં આવે તો લોકોના દિલ ધ્રુજવા લાગે છે. મને કઈ થાય છે? મને કઈ નથી થતું. વો ઇઝા તુલિયત અલયહિમ આયાતુ ઝાદતુમ ઈમાનન વઅલા રબ્બિહિમ યતવક્કલૂન. અને અલ્લાહની આયતોની તિલાવત એમના સામે કરવામાં આવે તો એના ઈમાનમાં વધારો થાય છે અને બધોય ભરોસો આ લોકોના પરવરદિગાર ઉપર નાખે. ખુદાયા કોણ છે?

मेरा दिल ध्रुजे छे कोण छे अलकोम कोण हसे आशिक भाई तमे हूँ चिन्हो चिन्हवा नहीं बोलतो भाई विषय अगर तमारी नजर में हो तो शू आवशे पछी नाक वित्रवा जी छन्नू ના સમ છન્નુ એટલે કતરા સેસ હા કેમ છન્નુ કઈ આવ્યું તું છન્નુ 19 મે કીધા ને હા હા હા હા છન્નુ શપિત્ર કતરા સેસ અહસંત અને 19 મે આયત વેક્સે 19 તો ખુદાએ કહ્યું અમારા બંદાઓ એ છે કે ખુદાનું જિક્ર થાય ને દિલ અલકોના ધ્રુજે છે આ કોણ છે 83 વિથ થવા આઠમો સૂરો ત્રીજી આયત નાક અલી અકબર પેલું શું છે અલ્લાધીન યુકીમુન સલાત જે નમાઝને કાયમ કરવા વાળા છે ને એ છે કઈ નમાઝ ખુદાએ જિક્ર કર્યો છે ને કઈ નમાઝ મારી છે થોડું વિચાર કરું નમાઝ એટલે સલાત સલાત એટલે ખુદા સાથેનો રિશ્તો કાંઈક મહેનત કરું ઇમામોએ જેટલી કુરબાનીઓ આપી છે આના માટે જ ઇમામો આપણા શહીદ થયા છે આના માટે જ કે ખુદાઓ નબીનો જે બોલ હતો એનો જે મઝહબ અને ધર્મ હતું એ આપણા સુધી પહોંચે એટલે પહેલે મેં સવાલ કર્યો હતો કે ભાઈ તું ઇમામ છો કે ઓલો ઇમામ છે કેમ તારા ગળેથી ને એ વાત ઉતરતી નથી કે એ મારા ઇમામ છે હું એનો ઇમામ નથી ગોયા એવી નમાઝને પેદા કરું કે જેવી નમાઝ ખુદા ચાહે છે અને જેવી નમાઝનું ફળ મને મેળવવું જોઈએ એટલા માટે તમને મળશે આઠમા ઇમામ માટે જ્યારે પણ નમાઝની તૈયારી કરતા હતા બધા ઇમામો માટે મળશે કે ધ્રુજી જતા હતા કે હું ક્યાં જઈ રહ્યો છું પણ આ નમાઝ હરરોજની અલ્લાહની મુલાકાત હતી ના આજે એ સમય આવી ગયો છે કે હવે મૌલા અલ્લાહની રહેમતે પહોંચવા વાળા છે દુશ્મનો થાકી ગયા મામૂન જેણે ઝેર આપ્યું હતું એ કહે છે હાદા ખૈરુ અહલિલ અર્ધ આ આઠમા ઇમામ છે ને જમીન ઉપર સારામાં સારો અગર કોઈ ઇન્સાન છે તો આ છે આલમુહુમ વઅબદુહુમ સૌથી વધારે આલિમ અગર કોઈ હતું અને છે તો આ ને સૌથી વધારે ઇબાદત ગુઝાર અગર કોઈ છે ને હતું તો આ આ માનવા બાદ પણ અબુ સલ્ત કહે છે કે મૌલાના ઘરે ગયો એ વખતે આ ઝાલિમના દરબારમાંથી ને મારા આઠમા મૌલાને ઝેર આપી દેવામાં આવ્યું અનાજની અંદર ઘણા દિવસો સુધી મૌલા તરફડિયા મારતા રહ્યા આખિરકાર મૌલાનો એ આખરી સમય આવી ગયો અઝાદારો તમને ખબર છે આઠમા ઇમામ કોણ છે વલી અહદ હતા મામૂનના એમનું સરકારની અંદર એક નામ હતું એટલા માટે આઠમા ઇમામનો જનાઝો શાનો શૌકતથીને ત્યાં મશહદ ખાતે નીકળ્યો હતો પણ આયતુલ્લાહ વહીદે ખુરાસાની બયાન કરે છે કે એ જ વખતે જ્યારે આઠમા ઇમામનો જનાઝો નીકળવા વાળો હતો તો ત્યાં ખુરાસાન મશહદની અંદર એક મોમેના રહેતી હતી એ એમના ઘરવાળા પાસે આવી અને કહ્યું અહીં મારા વાલી મારા આઠમા ઇમામનો જનાઝો નીકળી રહ્યો છે મને એ વાતનો ખ્યાલ છે કે મારા આઠમા ઇમામની એક ગરીબ દુખિયા બહેન મદીનાથી ને નીકળી હતી એમની ઝિયારત માટે પણ હા એ બહેનને ભાઈની મુલાકાત નસીબ ન થઈ એ મારા વાલી તું મને એટલી ઇજાજત દઈ દે કે હું મારા મૌલાના જનાઝાના પાછળ પાછળ ચાલું અરે એની બેનની નિયાબત તરીકે હું કહીશ બીબી ખુદા તને જઝાએ ખૈર દે એક ભાઈનો જનાઝો નીકળી રહ્યો છે અને બહેનની જગા તમને લેવી છે જરા કરબલામાં અરે ત્યાં પણ એક ભાઈ છે અને એક બહેન છે એ બહેને આંખેથી જોયું છે અરે કઈ રીતે ભાઈના લાશાને પામાલ કરવામાં આવે અરે એને આંખેથી જોયું છે અરે કઈ રીતે ભાઈના સરને કલમ કરવામાં આવે અરે એને આંખેથી જોયું છે અરે કઈ રીતે ભાઈના જનાઝાને લાશોને ગોળાની ટાપોથી પામાલ કરવામાં આવે અરે એને આંખોથી જોયું છે નો
Nebuchadnezzar, Bahiru, sir.